0: ދިވެހި FM 91 MHz ދިވެހިගේ මොනිෆුයි ෆිල්වැද්ද නමුග අබදුවස්
1: ދિવેહી FM ගේ කොම්මේ ගැඩියරේගේ ફેશન વેસ ދિવેહી અમિલ્લા રાગે કે લવેકુ